ગુણ ગોવિંદ પ્રભ નાનક સર્વ સુમાયા જીયા માજ મહલા પહેમા સો સચ મંદ જિત સચ ત્યાયે સુરદાસ હેલા જિત હર ગુણ ગાયે સા ધરત સુહાવી જિત વસે હર જન સચે નામ વિટો કુરબાણો જીયા સચ વડાઈ કિમ ન પાઈ કુદરત કર્મ ના કહેના જાઈ ત્યાયે ત્યાયે જીવે જન તેરે સચ શબ્દ મન માણો જીઓ સચ સદાન બડ ભાગી પાઈએ ગુર પ્રસાદી હર ગુણ ગાઈએ રંગ તે તેરે તુદ ભાવે સચ નામ નિશાનો જીઓ સચે અંત ના જાણે કોઈ તાં તનંત સચા સોઈ નાનક સચે આઈએ તસાદી અંતર જામી જાણો જીઓ માજ મહલા પહેમા રેણ સુહાવણી દિનસ સવેલા જાપે અમૃત નામ સતસંગ મેલા ઘડી મૂરત સિમરત પલ વંજય જીવન સબલ તિસાઈ દિયા સિમરત નામ દો